ડખે જાગ મુસાફિર દેખાવો કાલ કી મોટા રાય ડખે જો કુછ કરના હે સો કર લે નહીં તો ફિર પિછતાવેગા જો કુછ કરના હે સો કર લે નહીં તો ફિર પિછતા